சுபம் அந்தரம் ராத்திரியாக ரெஹதாய் வினாடி நவையாய் சமஹர வெலாவட புஞ்சி புஞ்சி புருதுகம் அசை அரு நுகரு நுப்புருது தேவால் விந்தின்ன சித்த வெலவானே கொச்சர புருது நாத் புருது நதி வெலாவக்க புருது நதிதையா கருகு நின்னு நாமாத் ஹிதே புஞ்சி பயக்கு தெக்க புஞ்சி ஆதரையாக தவ வெடி வெலா தியனவா அன் ஏஹிந்தமா ஏ ஆதரே கன கதாகரான் ஒயாகே ஆதரே மகே ஆதரே தெக்க பெதாகான் அத மந்தாரம் ராத்ரிய மா தெக்க மே விதிஹட இசரஹட அரகனியாமோ එහෙනම් ඉතින් ඒ ඔයාගේ හිතේ තියෙන ආදරේ මේ පැත්තට අරගෙන එනවා නේද? කොච්චර හුරු නැති වුණත් සමහර දේවල් වලට සමහර වෙලාවට අපිට හුරු වෙන්නම වෙනවා. අනේ හින්ද තමයි මම ඔයාට කියන්නේ මේ මන්දාරම් රාත්‍රියේ ඔයාගේ ආදරේ මාත් එක්ක බෙදාගමු කියලා. එහෙනම් ඉතින් ඒ ආදරේ මේ පැත්තට අකුරු කරන්න. 0.75 95 95 95. කතා කරා කියලා ප්‍රශ්නයක් නැහැ. ඉතින් කතා කරලත් ආදරේ ගැන ඔයාටයි මටයි ගොඩාක් දේවල් කතා කරන්න පුළුවන්. 0.112 55 33 63. වෙනද පුරුදු විදිහටම ඒ හිතේ තියෙන ආදරේත් අරගෙන හිතේ තියෙන හැම හැඟීමක්ම අද මාත් එක්ක බෙදාගමු. එහෙනම් ඉතින් වෙන කතා මොකටද? මේ ඔයාගේ මගේ රාත්‍රිය. අපි දෙන්නගේ මන්දාරම් රාත්‍රිය. මං හැමදාම වගේ හරිම ආදරෙන් ඔයාගේ ආදරේ ගැන කතා කරනවා. ඔයාගේ හිතේ තියෙන ආදරේ මට කියන්න එන්න මේ පැත්තට. මඟයාගේ ජානු